નવદુર્ગા ઉપાસનાનો ચોથો દિવસ, એના અધિષ્ઠાત્રી કુષ્માંડા. એ કુષ્માંડા એ દુર્ગાદેવીને આજે વંદન કરીએ છીએ. સુધા સંપૂર્ણ કલશમ રુધિરાપ્લુતમેવ ચ દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માંડા શુભદાસ્તુ મે. સુધા અમૃતથી ભરેલા, રુધિરથી ખરડાયેલા કલશને હસ્તપદ્મથી ધારણ કરતા કૂષ્માંડા દેવી અમારે માટે શુભકારક હો. આમ તો કુષ્માંડાનો અર્થ કોળું એ થાય છે. માતૃપૂજામાં બલિદાન વખતે એ ધરાવાય છે. અહીં પ્રસ્તુત ચર્ચામાં શ્લોકમાં સપ્તશતી ઉપર લખાયેલ ગુપ્તવતી તથા પ્રદીપ ટીકા અનુસાર આવો અર્થ વિદ્વાનોએ કર્યો છે. કૂષ્માંડા કુસ્તિતઃ ઉષ્મા સંતાપઃ તાપત્રય રૂપઃ યસ્મિન સંસારે સહ સંસારઃ અંડે માંસપેશ્યાં ઉદર રૂપાયાં યસ્યા સા કૂષ્માંડા. ફરીથી જરા જોઈ લીધી. કુસ્તિતઃ ઉષ્મા સંતાપઃ તાપત્રય રૂપઃ યસ્મિન સંસારે સહ સંસારઃ અંડે માંસપેશ્યાં ઉદર રૂપાયાં યસ્યા સા કૂષ્માંડા. આનો ફલિતાર્થ એ છે કે ત્રિવિધ તાપથી યુક્ત સંસાર જેમના ઉદરમાં છે તે દેવી કુષ્માંડા છે. અથવા જે મનુષ્યો સંસારના આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રણ તાપથી પીડાય છે એ ત્રણ નઠારા તાપોને પોતાના ઉદરમાં સમાવી દે છે તેથી એમાં દયાવતી કુષ્માંડા કહેવાય છે. એ કુષ્માંડા દુર્ગાદેવીનો ચંડીપાઠના આ શ્લોકથી વંદન કરીએ. અહીં બહુ જાણીતો શ્લોક છે આ.